0: 94.96 98.2 आप सुन रहे हैं RM3।
1: तमें सांभळी रह्या छो RM3 रेडियो।
2: दर रोज 10-11 आवो अमारी साथे।
3: It's always a better choice. Your songs on your radio. My one and only station.
4: RM3 Manoranjan Radio.
2: Avo Amari Sathe. આવો મારી સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચી છે રત્ના, જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો, બસ રેડિયો મનોરંજનના લહેરો પર ગુજરાતી ગીતોના આ પ્રસારણની શરૂઆત થઈ ચૂકી છે. 10:01 થઈ ગયા છે, અત્યારથી લઈને 10:45 સુધી અમે આવ્યા છીએ આપ સૌ કોઈનો સાથ દેવા માટે. રત્નાનો સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો. 10 તારીખ છે અને તે સાથે સપ્ટેમ્બર મહિનો 2026નું વરસ, અને ઘોડાની જેમ દોડતું આ 2026નું વરસ 9મા મહિનામાં પણ 10 દિવસો ક્યાં નીકળી ગયા. અને તે સાથે સમયની ગતિને આપણે સંભાળતા આજના આપણા કાર્યક્રમની

સાથે જોડાઈ જઈએ અને શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ વદ 14 બસ સમાપ્ત થઈ જશે આ બે દિવસમાં. શ્રાવણનો મહિનો અને ભાદરવા મહિનાની શરૂઆત માટે આપણે કહીએ ને કે શ્રી ગણેશનું આગમન આવતા સપ્તાહમાં આપણે કરીશું અને સોમવારના દિવસે સ્થાપિત થશે ભગવાન શ્રી ગણેશ સૌ કોઈના આંગણે. તો ચાલો પ્રથમ લઈએ ભગવાન શ્રી ગણેશનું નામ. અને ભગવાન શ્રી ગણેશ એ કહીએ ને કે દુંદાડા દેવ છે. અને જ્યાં ભગવાન શ્રી ગણેશનું નામ આપણે લઈએ ત્યાં બધા જ કાર્ય સંપૂર્ણ રીતે સારી રીતે પૂરી પરિપૂર્ણ થાય છે. તો ચાલો પ્રથમ શ્રી ગણેશનું નામ લેતા શરતો લાગુનું આજનું આ પ્રથમ ગીત કરીએ. એક મધુર સુશરૂઆત આપણા આજના કાર્યક્રમની.

છો અમારી સાથે આવો મારી સાથે ભઈ જ્યાં આપણે રાધા શ્યામનું નામ લઈ લીધું જ્યાં ભગવાન ગણપતિ બાપ્પાનું નામ લઈ લીધું જ્યાં શિવ શંકર ભોળાનાથનું નામ લઈ લીધું ત્યાં બધું જ શુભ થાય છે બધું જ સારી રીતે આરંભ થાય છે અને સાચે ભાદરવ મહિનો જ્યારે આવે છે ભાદરવ આપણે કહીએ ને કે ભાદ્રપદ મહિનામાં ભગવાન શ્રી ગણેશના આગમનથી બધું પાર પડવા માંડે છે માટે કહેવાય છે ને કે તમારે કોઈ નવું ઘર લેવું હોય નવી ગાડી લેવી હોય કે પછી લગ્ન પ્રસંગ માંડવો હોય તો બસ ભગવાન શ્રી ગણેશનું નામ લઈને બસ બધું છોડી દો એમના ઉપર સાવો મારી સાથે પ્રોગ્રામ તમે માણી રહ્યા છો રત્નાનો સાથ એન્ડ દુનિયાભરમાં તમે ક્યાંય પણ ચાલ્યા જાઓ www.mbcradio.tv ના માધ્યમથી તમે અમારી સાથે ડેફિનેટલી જોડાઈ શકો છો તો ચાલો ભાઈ 10:17 એન્ડ સ્વાનંદ કિરકિરેના વોઇસમાં મુકાયેલું આ ગીત છે શુભારંભ ફિલ્મમાંથી લેવામાં આવેલું એનીવેઝ તમને એ પણ જાણકારી આપતા ચાલી કે સ્વાનંદ કિરકિરે ઘણા બધા ફિલ્મોમાં પણ કામ કર્યું છે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે જો તમને કદાચ યાદ હોય કે બદ્રીનાથ કી દુલ્હનિયા જી હા આ ફિલ્મમાં એમણે આલિયા ભટ્ટના પિતાશ્રીની ભૂમિકા નિભાવી હતી એનીવેઝ એમણે ઘણા બધા મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે બટ ચાલો એન્જોય કરીએ આપણા આ ગીતને ફિલ્મ શુભારંભનું ટાઇટલ ટ્રેક